0: નેક્સ્ટ એસએમએસટી કરીછંતિ હીરામણી બર્મા, પરસમણી બર્મા, પુષ્પેન્દ્રમણી બર્મા, નોખેલાલ બર્મા, દત્રેંગી ભાટાપરા છત્તીસગઢરૂ. રેનબો એસએમએસ્ରେ ଆମ ସହିତ ଯୋଡ଼ି ହୋଇଥିଲେ ଗାଁ ହରୁଡ଼ି ଚଣ୍ଡିଲ ଝାଡ଼ଖଣ୍ଡରୁ ତୁଲସୀଦାସ ମହତୋ, କଳ୍ପନା ମହତୋ, ମନୋରମା ମହତୋ, ମନମୋହିନୀ ମହତୋ, ଦୀନବନ୍ଧୁ ମହତୋ.
1: पवन करे शोर,
2: पवन करे शोर,
1: अरे बाबा शोर नहीं, शोर शोर शोर,
2: पवन करे शोर.
1: हाँ